મિત્રો આપ સાંભળી રહ્યા છો વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનનું પ્રસારણ આકાશવાણી ભારત ભવન. અને આજે જેઠ સુદ આઠમના સોમવારની સંધ્યાએ આપ સર્વે શ્રોતા મિત્રોનું આકાશવાણી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે અમારી નીલિમા ભૂલા જે અમારા પ્રોડ્યુસર છે તેમનો ઈરાદો આપની સિટ્ટી પિટ્ટી ગુલ કરવાનો છે. હા મિત્રો, સિટીના ગીતો વગાડવાનો એમનો ઈરાદો છે. તો ચાલો આજે કાર્યક્રમમાં જોડાઈ જઈએ. કહેવાય છે કે દિલમાં ખુશી અપાર હોય અને કોઈ શબ્દ ન મળે ને ત્યારે જો ઉમંગ ઉભરાતો હોય ને કોઈને કહેવાય એવું પણ ન હોય ને તો એ જે તમારા ઉમંગો છે તે સિટી બનીને બહાર. જો સાંભળ્યું ને તમે, સિટી એમ તો સારી મારે છે મુકેશભાઈ, બહુ એક્સપિરિયન્સ લાગે છે. કોલેજના જમાનાની આદત છે. હા મિત્રો, અટેન્શન મેળવવું હોય કે અટેન્શન આપવું હોય તો સિટી વગાડાય છે. પણ બોલિવૂડમાં આ સિટીનો ઉપયોગ બહુ જુદી જુદી રીતે કરવામાં આવ્યો છે. મિત્રો આજે સ્ટુડિયોમાં મુકેશભાઈ સિટી વગાડી, એમ આપણા આપમાંથી પણ કોઈ ઘણા લોકો સિટી વગાડતા હશે ખરું ને? તો આ કાર્યક્રમમાં આપની બાજુમાં કોઈ હોય તો સિટી વગાડે તો જવાબદારી અમારી બિલકુલ નથી. મિત્રો જ્યારે ખુશ હોય અને શબ્દો ન મળે ત્યારે માણસ સિટી વગાડે છે તે મેં આગળ કહ્યું. પરંતુ બોલિવૂડમાં 1950s અને 60s જમાનાથી આ સિટીને સંગીતમાં ઉપયોગ કરવામાં આવ્યો. ખાસ કરીને લેજેન્ડરી મ્યુઝિક ડિરેક્ટર RD બર્મને આ સિટીને એક અલગ જ ઓળખાણ આપી. કેટલાક ગીતોમાં તો તેમણે પોતાની સિટી વગાડીને ગીતને સુપર હિટ બનાવી દીધું છે. કેટલા બધા ગીતો છે મિત્રો. અને આ સિટી વગાડનાર બોલિવૂડમાં સૌથી ફેમસ છે તેમનું નામ છે નાગેશ સુરવે. હા મિત્રો, નાગેશ સુરવે લગભગ 1700 જેટલા ગીતમાં સિટી વગાડી છે. આ કમાલની વાત છે ને મિત્રો. મિત્રો પ્રોફેશનલ વિસ્લર એમને કહેવામાં આવે છે. મ્યુઝિક ડાયરેક્ટર અને સ્ટુડિયો આર્ટિસ્ટ મળીને આ સિટી રેકોર્ડ કરે છે. અને કહેવાય છે કે પહેલાંના જમાનામાં તો એક ટેકમાં બધું જ્યારે મ્યુઝિક બનાવવામાં આવતું ત્યારે સિટી વગાડનારની જો ડેટ્સ ના મળતી હોય તો ગીત પણ રેકોર્ડ નહોતું થતું. તો મિત્રો આવી સિટીનો કાર્યક્રમ છે આજે. તો ચાલો સાંભળીએ બોલિવૂડનું મેં હું નાનું આ ગીત, જેમાં સિટી એટલે ઇમોશન્સ અને પ્રેમ. તો ચાલો સાંભળીએ આગલું ગીત મેં હું ના, શ્રેયા ઘોષાલ, સોનુ નિગમ અને નાગેશ સુરવેની સિટી.

0: સિટીની વાતો છે મિત્ર, અને આ કોલેજમાં શીખી હતી. બોલિવૂડમાં સિટી, જે બિનાબેન આગળ વાત કરી કે નાગેશ સુર્વે, એમણે લગભગ 1400 થી 1600 ફિલ્મોમાં સિટી વગાડી છે અને બહુ ફેમસ વ્યક્તિ છે. બોલિવૂડમાં કે ગમે ત્યાં હોય, સિટી એક ભાવ છે. આમ તમે કેર ફ્રી ભાવ કહો, છેડાછેડ કહો, આમ
1: સિટીની સ્ટાઇલને લોકેશન પણ જરાક સમજી વિચારીને પસંદ કરવું જોઈએ, બરાબર ને બીના?
2: ને તો માર પડે કવાર.
0: હજુ સુધી તો માર ખાધો નથી.
1: એનો અર્થ કે તમે સિટી રોંગ, ખોટી સિટી ખોટી જગ્યાએ નથી વગાડી,
0: કે ખરી સિટી રાઈટ ખોટી જગ્યાએ નથી વગાડી. પણ આ ફિલ્મોમાં આ જોયફુલ હોય, જોયફુલ એટીટ્યૂડ હોય, કે પછી કેર ફ્રી એટીટ્યૂડ હોય, કે પછી હોન્ટિંગ હોય, કે છેડાછેડી કરતા હોય, ચીકી આ ભાવ હોય, આ બધા અલગ ભાવમાં. અને હોન્ટિંગમાં પણ ઘણા ઘણા ફિલ્મોમાં, ઘણી મને જૂની ફિલ્મો એક પે યાદ છે જેમાં સિટીથી જે ડરાવવાનો ભાવ હતો એ ઘણો હતો. તો આ સિટી જે છે એ ફિલ્મોમાં ઘણા સમયથી બિનાબેન કહી ગયા તે પ્રમાણે ચાલે છે. અને નવા, અને કહેવામાં આવે છે કે કેટલીક જગ્યાએ પવનની જગ્યાએ સિટીને પણ મૂવીમાં એમણે વાપર્યા છે. તો આપ હમણાં જે સાંભળી રહ્યા છો એ કુછ કુછ હોતા એનું આ ગીત છે. જો મેં સિટી વગાડીને કુછ કુછ હોતા હોય તો એમાં મારો કાંઈ વાંક નથી. ગાયું છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે. સોરી, આ મોહબ્બતેનું ગીત હતું, જે ઈશાન, શ્વેતા, મનહર અને પ્રિયા ગાયું છે.

દોસ્તો, પ્રેમમાં જ્યારે શબ્દો કામ ના આવે ત્યારે દિલ શું કરે? સીટી વગાડે. હા મિત્રો, આગળ આવતું ગીત એક મસ્ત નોટી અને રોમેન્ટિક વાઇબ સાથે છે, જ્યાં વિસલ પણ છે, સ્ટાઇલ પણ છે અને પ્યોર બોલિવૂડ મસ્તી પણ છે. કુછ કુછ હોતા હૈ ફિલ્મમાંથી લેવાયેલું અને શાહરૂખ ખાન કાજલ પર ફિલ્મ આવેલું આ એવરગ્રીન ફન સોંગ છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ છોકરો દીવાનો એટલે પાગલ પણ છે અને એની વિસલ દિલ ચોરી લે એવી પણ છે. તો ચાલો સાંભળીએ ફિલ્મ દિલ તો પાગલ હૈનું આ ગીત. સોરી, કુછ કુછ હોતા હૈનું આ ગીત.

आकाशवाणी भारत भवन समग्र श्रोतागण नीलिमा भूलाना स्नेह सब नमस्कार प्रणाम जय श्री कृष्ण मित्रों આશા રાખું છું કે હિન્દી ફિલ્મોના ઉત્સાહિત અને સુપ્રસિદ્ધ ગીતો કે જેમાં સિસોટી ભર્યા સંગીત માટે યાદગાર બન્યા છે એવા ગીતોનો આજનો મનોરંજન કાર્યક્રમ આપને પસંદ આવી જ રહ્યો છે. આગળ પણ આવા જ સુંદર સિટી ભર્યા ગીતોનો આનંદ લઈશું, પણ હાલ તો સ્ટુડિયોમાં સમય થઈ ગયો છે આ સપ્તાહના સમાચારો સાંભળવાનો. તો વિકેશભાઈને વિનંતી કરીશ કે થોડી વાર તમારી સિટી વગાડવાનું બંધ કરીને અમને આજ થોડીક વાર માટે તમારી સિટીઓ વગાડવાનું બંધ કરીને અમને સમાચાર જણાવો.

0: આવું બહારનું ક્યાં મળે સિટીએ વગાડવાનું.
1: And get away with it.
0: Exactly.
1: And everybody's
0: exactly.
1: smiling.
0: Exactly.
1: No consequences.
0: આકાશવાણી ભારત ભવન આજના સમાચારો. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ ભારતને ખોખલી ધમકી આપી અને રામ મંદિરમાં દાનની ચોરી. પાકિસ્તાનના રક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પાકિસ્તાનના ચિનાબ પ્રોજેક્ટ અને સિંધુ જળ સંધિને સ્થગિત કરવા પર અકળાઈ ગયા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે અમે એટલે કે પાકિસ્તાન યુદ્ધ શરૂ કરવાની જરૂર નથી, પરંતુ જો અમને લાગશે કે ભારત પાણી રોકી રહ્યું છે અને અમુક પ્રોજેક્ટો બનાવી રહ્યું છે તો અમે ચોક્કસપણે યુદ્ધ કરીશું. વિશ્વ બેંકની મધ્યસ્થતામાં વર્ષ 1960માં થયેલી આ સંધિ એપ્રિલ 2025માં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્થગિત કરી દેવામાં આવી હતી, જેમાં 26 લોકોના મોત થયા હતા. તેમણે એટલે કે ખ્વાજાએ આગળ કહ્યું હતું કે હાલમાં પીઓકીમાં જે વિરોધ આ પ્રદર્શનો થઈ રહ્યા છે તે ભારતના પક્ષે મજબૂત કરી રહ્યા છે. તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે પ્રદર્શનકારીઓ અને વિદેશમાં બેઠેલા તેમના સમર્થકો ભારતીય પ્રોક્સી નેટવર્કનો ભાગ છે. શનિવારે દિલ્હીની આગ ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ ફાયર એન્ડ એમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હોટેલ રેસ્ટોરન્ટ

ફાયર સેફટીની ખામી બદલ સીલ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ, કમર્શિયલ કોમ્પ્લેક્સ, ગેમિંગ ઝોન જેવી સ્થળોએ આગની ઘટનાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિ થાય છે. એક